0: જૈવિક કીટનાશકો પ્રયોગ કર્યો જાય જો કે કમ કિંમતમાં આસાની સે ઉપલબ્ધ હોઈ જાય ન એક હમ ઘર પર આસાની સી બનાવી ભી શકાય ન ખેતીમાં લગણવાળી લાગત ભી કમ કરી શકાય ભાઈ બહેન હોણ જૈવિક ખેતી કરનાથી ખેત કી મિટ્ટીમાં જલધારણ ક્ષમતા બળગા ન વાતાવરણ કા પ્રદૂષણ મુક્ત રખ્યો જઈ શકગ ન એની ખેતી સે આગામી ફસલ કી ઉપજ ન જૈવ ઉર્વરક પર લાભપ્રદ પ્રભાવ ભી પડગ ને એકા પ્રયોગ સે ભૂમિ કી ભૌતિક રાસાયણિક ગુણમાં સુધાર ભી હોયગા ન ઉપજાઉ શક્તિ ભી બળગ ને ઈ પર્યાવરણ ક પ્રદૂષણ કા બગેર માનવ કા સ્વાસ્થ્ય કલ્યાણ અત્યંત લાભકારી ને ખુશહાલ જિંદગી જીણ કી રાહ દિખાડગા ને ભાઈ બહેન હોણ સાથ જ સાથ જૈવિક ખેતી સે મનુષ્ય પશુ પક્ષી કીડા મકોડા ભૂમિ જલ વાયુ આકાશ ઈ સભી જૈવિક ને અજૈવિક ઘટક કા બીજ સંતુલન બનેલ રહેગા તો હમ કોશિશ કરા જ્યાદા સી જ્યાદા જૈવિક ખેતી કી ઓર અગ્રસર હોવા ન એકાલેણ હમ સબક જાગૃત ભી કરા અબ ચલાન જાણકારી કી તરફ ન જાણાન પોષક તત્વ પ્રબંધન કા બારામાં જાણકારી દઈ રહ્યા ડાક્ટર વાય કે શુક્લા
1: જૈસા કે હમ સભી જાનતે હૈ કે પોષક તત્વ ઉન તત્વો કો કહેતે હૈ જિનકા કે ફસલો કે ઉત્પાદન મેં મહત્વપૂર્ણ યોગદાન હોતા હૈ જિસકી સહાયતા સે હમારી પૌધે બઢતે હૈ પ્રજનન કરતે હૈ ઓર ફલી ઓર ફલ બનાતે હૈ ઇસમેં કુછ પોષક તત્વ એસે હોતે હૈ જો હમકો પ્રકૃતિ સે મિલ જાતે હૈ જૈસે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન ઇનકો હમે અતિરિક્ત દેને કી આવશ્યકતા નહીં હોતી હૈ લેકિન કુછ પોષક તત્વ એસે હોતે હૈ જિનકો હમે અધિક માત્રામાં આવશ્યકતા હોતી હૈ ઓર જો હૈ વો મુખ્ય પોષક તત્વ કહેલાતે હૈ જૈસે નત્રજન ફોસ્ફરસ પોટાસ યે તીન મુખ્ય પોષક તત્વ હૈ ઇન તીનો કા મહત્વપૂર્ણ યોગદાન હૈ ફસલો કે ઉત્પાદન મેં સબસે પહેલે વાત કરતા હું નત્રજન કી નત્રજન જો હૈ એસા એક પોષક તત્વ હૈ જો ફસલો કી વાનસ્પતિક વૃદ્ધિ કે લિયે ઉત્તરદાયી હોતા હૈ અગર ઇસ તત્વ કી કમી હો જાતી હૈ તો હમારી પૌધે બોને રહે જાતે હૈ પત્તિયાં પીલી પડ જાતી હૈ ઓર ઉસકે લક્ષણ જો હૈ સબસે પહેલે હમે પુરાની પત્તિયો પર દિખાઈ દેતે હૈ યાનિ કે પુરાની પત્તી નીચે વાળી પત્તી પર લક્ષણ દિખાઈ દેતી હૈ ઓર પત્તિયાં ધીરે ધીરે પીલા પડકે જો હૈ પૂરા પૌધા સૂખ જાતી હૈ ઉસકે બાદ અલ્ટિમેટલી ઉસકા ઉત્પાદન પર ભી અસર આતા હૈ તો નત્રજન કે લિયે સબસે બઢિયા યે હૈ કે વૈસે તો વાયુમંડળમાં 78% નત્રજન હૈ લેકિન પૌધે ઇસકા જો હૈ ઉપયોગ ડાયરેક્ટ નહીં કર પાતે હૈ તો હમકો જો હૈ વાય જો ભી હમ કલ્ચર અભી યે કહે કે નત્રજન યુરિયા હૈ યુરિયા જો હૈ જો દાનેદાર આતી હૈ ઉસમે મોટે દાને વાળી પતલે દાને વાળી દોનો જો હૈ મોટે દાને વાળી જો હોતી હૈ વો સલ્ફર કોટેડ હોતી હૈ વો દોનો કા ઉપયોગ જો હૈ હમ કરતે હૈ ફસલ મેં યે શીઘ્રતા સે ઉપલબ્ધ હોને વાળા એક ફર્ટિલાઇઝર હૈ તો ઇસકે લિયે હમ લોગો ધ્યાન યે રખના પડતા હૈ કે જબ ઇસકી કમી હો ઉસી સમય દે ક્યોંકિ ઇસકી ઉપલબ્ધતા બહોત લંબે સમય તક નહીં રહેતી હૈ અગર હમ અગર કમી હૈ તો અગર દેંગે તો એક આધ હફ્તે મેં દો હફ્તે મેં ઇસકા જો હૈ પ્રભાવ અપને આપ ધીરે ધીરે જો હૈ કમ હોને લગતા હૈ ઓર ઉસકે બાદ દોબારા હમકો આવશ્યકતા પડતી હૈ દેને કી તો જબ કમી હો ઉસ સમય દે તો ઇસીલિયે કિસાન ભાઈઓ કો સલાહ દી જાતી હૈ કે નત્રજન કા ઉપયોગ એક બાર મેં ન કરકે ફસલ અવધિ મેં દો તીન બાર મેં કરના ચાહીએ જૈસે ગેહું કી બાત કર લેં આપ તો ગેહું મેં જો હૈ હમ તીન દો તીન બાર મેં નત્રજન કા ઉપયોગ કરતે હૈ વાનસ્પતિક વૃદ્ધિ કે લિયે રિસ્પોન્સિબિલ જિમ્મેદાર હોતી હૈ યે તો ઇસકે લિયે હમકો ખાસ બાત યે હૈ કે જૈસે અભી નેનો કી બાત આઈ આપને નેનો કી ચર્ચા કી નેનો કા એક બેસિક પર્પઝ યહી થા કે ચૂંકિ હમ જો ફસલો મેં યે પૌધો મેં પત્તિયાં હોતી હૈ પત્તિયો મેં જો છિદ્ર હોતે હૈ ઉનકો એસ્ટોમેટા કહેતે હૈ ઉનકા જો સાઇઝ હોતા હૈ ઉસસે છોટે સાઇઝ કા જો હૈ નેનો પાર્ટિકલ્સ બનાયા ગયા હૈ જિસસે પત્તિયાં સીધા જો અવશોષિત કર લે ઉસકો ઓર ઉસકે પોષણ મેં ભાગ લે તો નેનો ફર્ટિલાઇઝર બહોત અચ્છી ટેક્નોલોજી હૈ ઉસકા ઉપયોગ જો હૈ સભી કિસાન ભાઈઓ કો કરના ચાહીએ ઇસમેં સિમ્પલ સી એક ટેક્નોલોજી મેં હમારી આધા લીટર કી એક બોતલ જો આતી હૈ 500 ml કી તો 4 ml પ્રતિ લીટર કે હિસાબ સે ઇસકા ઉપયોગ ખડી ફસલ મેં કરના ચાહીએ જબ કમી દિખાઈ દે તો ફોસ્ફરસ કી જો કમી હૈ યે એક એસા કહા જાતા હૈ કે યે તાલા જો જિસકી ચાબી હોતી હૈ ઇસ તરીકે કા કામ કરતા હૈ યે પૌધો મેં કે જબ તક હમ ચાબી કિસી તાલે મેં ચાબી નહીં લગાતે તબ તક વો ખુલતા નહીં હૈ ઇસી તરીકે ફોસ્ફરસ જબ તક હમ પ્રદાન નહીં કરતે હૈ જમીન મેં મિટ્ટી મેં તબ તક જો હૈ અન્ય પોષક તત્વો કી ઉપલબ્ધતા ભી કમ હોને લગતી હૈ તો ફોસ્ફરસ જો હૈ મુખ્ય